બસ પ્રેમ ભગવાન તર કો તારે કલ્યાણ લોક મંગલ ગુણ ગામ નાનક તિસ મિલે જિસ લિખ્યા તુર કરમ તિસકા નામ સત રામ દાસ દાસ સંતન પાય તિમ પાયા સો દાસ દર કે પરવાન તિસ દાસ કો સબ સો જી પરે ऐसे जुगत नानक राम दास जीवन मुकत सो कहावे सदानंद नहि वियोग तैसा अमृत तैसी बिखाटी तैसा रंग तैसा राजान नानक को पुरख कहिए जीवन मुकत जित जित कर राखे तैसा ते नाओ ब्रह्मा वैसो इपुन हो गए लके न जाए पार ब्रह्म के रंग पार